الحمد لله رب العالمين بارئ الخلائق أجمعين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وعلى عطرته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد આપણી વાત થાય છે કે નમાઝ જે એક ફર્ઝ છે દરરોજ પાંચ ફેરે અમે પડીએ છીએ પૂરી જિંદગીમાં કેવી રીતના આપણે કોશિશ કરે કે એ નમાઝને અમે સુધારે કારણ કે જે રીતના આપણે ડિસ્કસ કર્યા હતા કે અનેક હદીસોમાં નમાઝની અહેમિયતના બારામાં જિક્ર થયું છે અને એમાં ખાસ એક હદીસ જે છે જે અહલુ સુન્નાને તશૈયુમાં છે કે નમાઝ એવી વસ્તુ છે કે રોઝે કયામત પહેલી વસ્તુ જો કબૂલ થાય તો નમાઝ છે જે પહેલી વસ્તુ અમાલમાં જેના બારમાં પૂછાપૂછ કરવામાં આવશે નમાઝ છે અને જો નમાઝ કબૂલ થઈ જાય તો લગભગ બીજી બધી વસ્તુ સાથે અલ્લાહ સુબહાન તઆલા કબૂલ કરી લે છે અને જો નમાઝને રદ કરે છે તો પછી બીજી બધી વસ્તુ પણ ચાન્સીસ છે કે એ પણ બધી રદ થઈ જાય એટલે આપણે જોઈએ કે આ નમાઝ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યાં સુધી પહોંચ્યા હતા અમે કે નમાઝ સુધારવા માટે એક બહુ મહત્ત્વ અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ બધી જે શબ્દો જે છે અરબિકમાં આપણે સમજે અને એટલા માટે ફરજ છે વાજિબ છે કે કોઈ પણ મુસલમાન હોય જે પણ એની ભાષા

રશિયા હોય, ચાઇના થી આવ્યો હોય, કે રશિયા થી આવ્યો હોય, કે આફ્રિકા થી આવ્યો હોય, કે ઇંગ્લેન્ડ થી આવ્યો હોય, કે એના પર વાજિબ છે કે એ એટલું અરબિક શીખે કે એ નમાઝ પડી શકે. સવાલ એવું થાય છે કે કેમ અમે આ વસ્તુ પોતાના ભાષામાં નથી પડી શકતા. એવું નથી કે અમે દુઆ જે છે પોતાની ભાષામાં નથી પડી શકતા કે દુઆ અરબિકમાં જ પડવું જોઈએ, પણ નમાઝના બારામાં છે કે કોઈ ચારો નથી.

કે એ નમાઝ પડી શકે. સવાલ એ ઊભું થાય છે કે કેમ અમે આ વસ્તુ પોતાના ભાષામાં નથી પડી શકતા. એવું નથી કે અમે દુઆ જે છે પોતાની ભાષામાં નથી પડી શકતા કે દુઆ અરબિકમાં જ પડવું જોઈએ, પણ નમાઝના બારામાં છે કે કોઈ ચારો નથી. અને ઘણી વખતે માણસો પૂછ્યા કરે છે કે આ એક ભાષા અમારી ફોરેન છે, અમારા માટે અમે અરબ નથી, અજમ છે. તો પછી એનો એક સારો દાખલો એ છે કે અસલમાં એનો ફલસફો ઇતિહાદ છે, યુનિટી છે. એનો એક સિમિલર એક્ઝામ્પલ આપણે કહી શકીએ. તમે જોશો કે પાયલટ્સ જે છે, પાયલટ જે પણ દેશમાંથી આવે ને જે પણ એરલાઇન ફ્લાય કરતો હોય, ચાઇનાની એરલાઇન ફ્લાય કરતો હોય કે રશિયાની એરલાઇન ફ્લાય કરતો હોય, એના પર વાજિબ છે કે એ ઇંગ્લિશ એટલું શીખે કે એ ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે વાત કરી શકે. ઇન્ટરનેશનલ લેંગ્વેજ તમે જે પણ એરપોર્ટની ઉપર હોય, જ્યારે ધારો કે ખબર નહીં રશિયાથી એક પ્લેન અહીંયા આવતી હોય મોસ્કોથી લંડન, કદાચ ઇરાક થ્રુ જાય, ઈરાન થ્રુ આવે, એક એક દેશ ઉપર એક એક એર સ્પેસ ક્રોસ કરે, એને એકનોલેજ કરવાનું ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે કે હું તમારા દેશથી ઉપર ફ્લાય થાઉં છું ઇંગ્લિશમાં. ભલે ના આનું ભાષા ઇંગ્લિશ છે, ના ઓનાનું ભાષા ઇંગ્લિશ છે. ઓલો ઇરાકી ગ્રાઉન્ડ કંટ્રોલર વાત કરે છે આની સાથે રશિયન સાથે ઇંગ્લિશમાં. કેમ? કારણ કે તમે એ વિચાર કરો, પ્લેન જેવી વસ્તુ અને ઓલો ભાઈ ઇરાકીમાં વાત કરે ને એને રશિયામાં જવાબ આપતો તો શું થશે? હે, હિથ્રોમાં એ કહે છે એટ એની ટાઈમ લગભગ 50 પ્લેન ફ્લાય થતો હોય ને 50 ભાષામાં વાત થતી હોય તો શું થશે? એટલા માટે ઇસ્લામમાં છે એક મુસલમાન જ્યાંથી પણ આવ્યો એ બીજા મુસલમાનની બાજુમાં ઊભો રહીને 7 કલાક નમાઝ પડી શકે છે એક ભાષામાં. પછી જે પણ નમાઝ લીડ કરતો હોય ઓલો બીજો પૂરું એની પાછળ નમાઝ પડી શકે છે. એક જાતની ઇતિહાદ ને યુનિટી માટે આપણે કહેવામાં આવ્યું છે કે નમાઝ તમે અરબિકમાં પઢો. હવે અરબિક અમારી ભાષા નથી, અમે ખુદાવંદ તાલા સાથે વાતું કરે છે, તો ઓબ્વિયસ વસ્તુ છે કે પહેલાં તો અમે સમજે કે શું બોલે છે, એના વગર તો આગળ કામ નહીં થાય. જેટલા દુઆઓ પણ સમજવું જોઈએ માણસને કે હું શું પઢું છું. તમે જો દુઆ માંગો અને સમજો નહીં તો પહેલી વસ્તુ એ છે કે ક્યારે ખબર પડશે કે દુઆ કબૂલ થઈ છે? કેવી રીતે ખબર પડશે? કારણ કે પોતાને ખબર હતી હું શું માંગો છું કે ખબર પડે કે ખુદા આપ્યું છે મને. તો એટલા માટે શીખવું જોઈએ. અને અમે પહોંચ્યા, આપણી વાત થઈ હતી અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, બિસ્મિલ્લાહ રહેમાન રહીમ તો થઈ ગયું. હવે આ અલ્હમ્દુલિલ્લાહ જે છે, અલ્હમ્દ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં કે બીજી ભાષામાં મુશ્કેલ છે, કારણ કે એક કોમ્પોઝિટ વર્ડ છે. એમાં શુક્રે આવે છે ને સતાઈશે આવે છે, પ્રેઝ એ આવે છે, પ્રેઝ ને થેન્ક્સ સાથે અલ્હમ્દુલિલ્લાહ. કેમ, સેના માટે? 4 વસ્તુ માટે. ખુદાનો હમ્દ કરું છું 4 વસ્તુ માટે. પહેલાં કે ઈ રબ્બુલ આલમીન છે, બીજું કે ઈ રહમાન છે, ત્રીજું કે ઈ રહીમ છે, ને ચોથું કે ઈ કે માલિક છે. આ બધી વસ્તુ જે છે એ અલ્હમ્દના હેડલાઇનમાં છે, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર રહમાન અર રહીમ માલિક યૌમિદ્દીન. આ 4 વસ્તુ. પહેલું જે છે રબ્બુલ આલમીન, રબ એટલે શું? રબ એવી વસ્તુ છે જે ખાલી ખુદાવંદ તાલા માટે નથી, આજે મા ને બાપ. રબ એટલે જે પરવરિશ કરે, એટલા માટે આપણે કહીએ છીએ પરવરદિગાર, પરવરિશ કરે, ધ્યાન રાખે. શરૂ થાય છે ઘરેથી, મા બાપ તમારા રબ છે, કારણ કે તમારી પરવરિશ કરે છે, તમારી ધ્યાન રાખે છે નાનપણથી. પછી કોમનો લીડર એ રકનો રબ છે. જૂના જમાનામાં એક એક ગામનો એક રબ હતો, જે આપણે આજ મોડર્ન આપણે કે મેયર, ધ્યાન રાખે છે. એટલા માટે તમે જોશો કુરાનમાં જ્યારે ફિરઔન ને નબી મૂસા અલૈહિસ્સલામની વાત થતી હતી, ત્યારે એક ટાઈમ જે છે ફિરઔન પૂછા કરે છે મૂસાને કે તારો રબ કોણ, તારો ખુદા કોણ છે? કે મારો ખુદા જે છે રબ્બુલ આલમીન છે. કુરાનમાં છે, જવાબમાં કહે છે મારો ખુદા રબ્બુલ આલમીન છે. તો આ આઈડિયા જે છે નવું હતું આના માટે. ફિરઔનનું ઇમેજિનેશન ત્યાં સુધી નહોતું પહોંચ્યું. એ પોતાને રબ ઇજિપ્તનો, મિસ્રનો રબ સમજતો હતો, અને ત્યાં એટલું એનું અક્કલ ત્યાં સુધી પહોંચતું હતું કે હું આ આખું જે મુલ્ક છો એનો હું માલિક છું. પણ જ્યારે એ કે મારો પર ખુદા જે છે રબ્બુલ આલમીન છે, તો એક ફેરે ફિરઔન કુરાનમાં તમે જોશો એ નથી પૂછા કરતા વમન રબ્બુલ આલમીન, રબ્બુલ આલમીન કોણ છે? એને કહે છે વમા રબ્બુલ આલમીન. આ આઈડિયા શું છે? આ રબ્બુલ આલમીનનો આઈડિયા કદી મને સૂઝ્યું નથી કે પૂરો આલમનો કોઈ રબ હોઈ શકે.
તો ત્યારે મૂસા અલૈહિસલામ એ કહે છે કે જે પણ આસમાન ને જમીન માં છે અને એની વચ્ચે જે છે બધોનો

پروردگار ریج مال خدا چھے رب العالمین رب جرم خدا تعالیٰ نے کہی چھے کہ ہوں تارو شکر کرو شکران کہ تو رب العالمین چھو تو تارا دل میں ایک جا تو احساس آوے چھے کہ ایک بدی وستو جے ماری پاسے چھے એ બધી ખુદાવંદ તાલતથી પાસેથી આવી છે, રબ છે મારો, અને ધ્યાન રાખે છે મારે, અને જે પણ મારી જરૂરિયાત છે એ પ્રમાણે મને દે છે, અને જે પણ મારી જરૂરિયાત છે એ પ્રમાણે મારી પાસેથી રોકે છે. એવી રીતના અમારી ધ્યાન રાખે છે. આજે મા બાપ પણ રબ છે, પણ ક્યારેક આલાકાને બચ્ચાઓને કંઈ આલાકા દે છે સમજતા નથી કે આ વસ્તુ હું જે આપું છું બચ્ચાને એના માટે એકચ્યુઅલી જરર છે, ડેમેજ છે. પછી સમજતો નથી કારણ કે એની પાસે એટલી બધી સમજ નથી, કાં તો એને કાંઈ આપવું છે બચ્ચાને પણ એની પાસે કુદરત નથી. તો એની રબુબિયત જુદી જતી છે. અલ્લાહ તઆલા પાસે ઇલ્મ પણ છે અને કુદરત પણ છે. એટલે જે પણ વસ્તુ તમારી પાસે આવે છે એ એક પર્સનલ પ્રાઇવેટ પ્રિસ્ક્રિપ્શન છે તમારા માટે. એ સમજવું જોઈએ કે આજે મારી પાસે એક વસ્તુ છે, કાં તો એક નેમત જે છે મારાથી રોકાઈ ગયું છે, મને નથી મળતું એ ચીજ, એ ખુદાવંદ તઆલા તમારી પરવરિશ કરે છે, તમારો રબ છે. અને એ જો અમે સમજીએ ને તો એક માણસ એક ફેરે શાંતિ આવે એને મગજમાં. શાંતિ ક્યારે નથી હોતું? જ્યારે માણસને અહેસાસ થાય છે કે મને જે મારી જે જરૂરિયાત છે મારી પાસે નથી, પણ ખુદા તમારો રબ છે, જરૂરિયાત બધી એની હાથમાં છે, અને એ તમારા માટે તમારી જિંદગીને એ કંટ્રોલ કરે છે. તો અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર એનું. ખુદાવંદ તઆલા મૂસા અલૈહિસ્સલામને એક હદીસમાં, એક હદીસે કુદસી છે, એમાં એ શું કહે છે એને કે મૂસા, હું દરેક મખલુકને એવી રીતના ધ્યાન રાખું છું કે જેવી રીતના હું એ એક જ ને બનાવ્યો છું, કે એ મારો એક જ મખલુક છે, એના સિવાય મારી પાસે બીજું કોઈ નથી, એટલું હું પર્સનલ એટેન્શન આપું છું. પછી બીજી લાઈનમાં કહે છે, પણ આલાકા મને જોઈ છે જેવી રીતના આલાકા પાસે ઘણા ખુદા છે. તમે જોયા એની આયરની શું છે કે ખુદા પાસે અનેક મિલિયન્સ ને બિલિયન્સ મખલુક છે અને અમારી પાસે એક જ રબ છે. એ કે હું તમારી ધ્યાન રાખું છું જે તમારી પાસે બીજું કોઈ નથી, ખાલી તમારું, તમે જ મારા મખલુક છો, અને તમે મને એટલા મારા તરફ જોવો છો જે રીતના મારા સાથ સિવાય કેટલા બીજા ખુદાઓ છે તમારી પાસે. તો કોઈ દિવસ માણસને માયુસ ના થવું જોઈએ ખુદાવંદ તાલા સાથે, કારણ કે જે પણ આવે છે અને જે પણ નથી આવતું એ બધી વસ્તુ જે છે હિસાબ છે એનું, અને ખુદાવંદ તાલા એ તમારી ધ્યાન રાખે છે, રબ્બુલ આલમીન. પછી અર રહમાન ને રહીમ, આ બે વસ્તુ સેમ છે. એમ એમાં એક જાતિ મર્સી, હમદર્દી, કાઇન્ડનેસ આપણે કહે. અમે કેમ એ કહે છે કે તું અર રહમાન રહીમ છે? કારણ કે ઘણા જાતના પરવરદિગાર છે દુનિયામાં, મા બાપ છે, બીજા લીડર્સો છે, બધામાં એ હમદર્દી નથી હોતી. એટલે એક તરફથી ખુદાવંદ તાલા પાસે કુદરતે મુતલક છે, કમ્પ્લીટ પાવર છે મારા લાઈફ ઉપર. હવે સાથે સાથે જો મર્સી ના હોત તો મારા માટે બહુ ખરાબ થઈ ગયું હોત, મારી હાલત ખરાબ થઈ ગઈ હોત, કારણ કે એ હસ્તી મારા ઉપર મુસલ્લત છે જેમાં હમદર્દી નથી, મારી સામે દુશ્મની છે, લાગણી નથી. પણ અમે કહીએ છીએ કે સાથે સાથે તારું અપૂરું કંટ્રોલ છે, પણ એનું અંડરલાઈંગ પ્રિન્સિપલ રહમત છે, અલ્હમ્દુલિલ્લાહ, કે તું મને ચાહે છે. જે પણ વસ્તુ તું લાવે છે મોહબ્બતના કારણે આવે છે, એટલે આ રહમાન ને રહીમ. આ એક સિમ્પલ તફસીર આપું છું, તમે પણ આ વસ્તુ અમારે ધ્યાનમાં હોવું જોઈએ નમાઝમાં, કારણ કે આ પહેલું ભાગ સૂરે ફાતિહાનું જે છે તલકીન છે, પોતાને શીખાડે છે, તું તારું મગજ પ્રિપેર કરે છે, કારણ કે તને એક વસ્તુ માંગવી છેલ્લે. તો પહેલાં તું પોતાને સમજાવે છે કે હું કોની સામે ઊભો છું ને કોની પાસે માંગવાનો છું, એના બધે આ ખુસુસિયાત છે, એની બધી સિફાતો આ છે. અર રહમાન રહીમ, રહમાન રહીમ, ઇમામ સાદિક સલવાતુલ્લાહ સલામ અલેહી કે છે આ બે વસ્તુ રહમત છે. પણ જે રહમાન છે એ એક જનરલ આમ ખુદાની રહમત છે જે બધી મખલુકાતને એમાં સામેલ થઈ જાય છે. જે પણ વસ્તુ અલ્લાહ તઆલા એક ખલ્ક કરી છે એના ઉપર એનું રહમાન મુસલ્લત છે, રહમાન છે. પણ રહીમ મોમિન માટે છે, જે માણસ એને ઓળખે છે, જે માણસ એનું કયું માને છે, જે માણસ એના પર ઈમાન લાવે છે, તો અલ્લાહ સુબહાન તઆલા એના તરફ રહીમ પણ છે. એટલે એક એક્સ્ટ્રા મર્સી છે, રહમાન ને રહીમ. ખુદાવંદ તાલા આપે છે, એમ નથી કે તમે એને માંગો ત્યારે આપે છે. યામન યુઅતી મન સઅલા, ઇમામ કહે છે એ પરવરદિગાર તું આપે છે જે તને માંગે છે. યામન યુઅતી મન લમ યસઅલહુ વ મન લમ યઅરિફુ, એવાઓને પણ તું આપે છે જે તને પૂછા નથી કરતા.

કાઈ સવાના ઉઠે છે, ક્યાંય ખ્યાલ નથી કે મારો કોઈ રબ છે, મારો કોઈ પરવરદિગાર છે, એના કોઈ જાતની એકનોલેજમેન્ટ. મન લવ યા આરીફું, ને તને ઓળખતો નથી કે એક ખુદા છે આ દુનિયામાં. એને પણ મળે છે એનું રિસ્ક, એમ નથી કે એ ભૂખ્યો મરે છે, એને પણ બધી વસ્તુને માત મળે છે. કેમ તું આલા કને આપે છે? તહાનુન મિનક મિનક વ રહમા, કારણ કે તું રહીમ છો, એટલા માટે તું આલા કને દે છે. તો આ રહમાનિયત ને રહીમ. ચોથી વસ્તુ માલિક યૌમિદ્દીન. હવે તો આ પાછું બધું અલહમ તરફ જાય છે, અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન અર રહમાન અર રહીમ. ને ચોથી વસ્તુ માલિક યૌમિદ્દીન, માલિક યૌમિદ્દીનનું પણ હું શુક્રગુજાર છું. હવે માલિક યૌમિદ્દીન કેટલી બધી વસ્તુ છે આમાં, અને આપણી પાસે ટાઈમ નથી. હું તમે ઇન્કરેજ કરું છું કે જેટલું બને તમે કોશિશ કરો. આ સૂરો એટલું ડીપ છે, એટલું ઊંધું છે, એમાં એટલી બધી વસ્તુ છે. ને આસ્તે આસ્તે ઇન્શાલ્લાહ તમે જો શોખથી વાંચો ને પૂછા કરો ને સાંભળો તો તમે ઘણી વસ્તુ આમાંથી મળશે. ને નમાઝ એના કારણે તમારે જે છે નમાઝમાં રસ આવશે, નમાઝમાં એક જાતની મજા હશે. શું અલ્લાહ તઆલા અહીંયા માલિક નથી કે માલિક યૌમિદ્દીન છે, માસ્ટર ઓફ ધ ડે ઓફ જજમેન્ટ? તો માસ્ટર દુનિયામાં નથી, છે બિલકુલ છે, પણ શું છે કે આખિર અહીંયા જે છે ને માણસોને જે મન ફાવે છે કરે છે, નથી સમજતા કે અમે આબ્દ છે ને એક અમારા ઉપર માલિક છે. પણ આખિરતમાં નાસ્તિક પણ ડાઉટ નહીં કરે, કારણ કે ખુદાવંદ તઆલા એનું કંટ્રોલ, એની હસ્તીને પ્રેઝન્સ જે છે એટલું ક્લિયર હશે કે ગાંડો માણસ પણ એનો એતરાજ નહીં કરી શકે કે ખુદા નથી. કારણ કે યૌમિદ્દીનમાં બધી વસ્તુ ક્લિયર થશે, કારણ કે યૌમિદ્દીનમાં આ બદન ને આ અકલથી કામ નહીં થતું, એ રૂહ જોતી હશે બધી વસ્તુ. એ રૂહ જે છે જે જોઈ શકે છે, એમાં પછી મુસલમાન હોય કે ના મુસલમાન હોય એની જે મારિફત છે, આજે જે કબરમાં જમીન નીચે મુશ્રિક ને એથિસ ને એ છે, એની સમજ ખુદાની વધારે છે અમારા કરતા. બિલકુલ એની ઓળખાણ ખુદાની વધારે છે મોમિનીન કરતા, કારણ કે એનું હવે રૂહથી પારખે છે ખુદાને. એની એક અન્ડરસ્ટેન્ડિંગ એવી રીતે થઈ ગઈ છે. ખુદાવંદ તઆલા કહે છે કે એ દિવસે તમે જ્યારે આ દુનિયાથી નીકળશો તો તમે હું છે ને વ કશફ ના અનકુમ ગિતાક વ બસરુકલ યૌમ હદીદ, જે ઓલું તમારી સામે જે કર્ટન હતું એ નીકળી જશે અને હવે તમે જોશો તો ક્લિયરલી દેખાશે બધી તમે હક. માલિક યૌમિદ્દીન, માલિક જે છે એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, કારણ કે અડધી વસ્તુ જે ના ફરમાનીનો કોઝ એ છે, કારણ કે અમે પોતાને માલિક સમજે છે. આજે જો અમે આબ્દ હોત ને ખુદાનો આબ્દ, તો અમે સમજતે કે આબ્દ પાસે કાંઈ ના હોય પોતાનું. આબ્દનો અર્થ એ થાય છે કે પોતાની એકની પાસે કાંઈ ના હોય, માલિકની બધી વસ્તુ હોય, સ્લેવનું કાંઈ ઓનરશિપ ના હોય. આજે જે ખુદાવંદ તાલામે કહે છે કે ફોર એક્ઝામ્પલ આ તમે પૈસા જે છે હુકુક છે તમે ગરીબોને આપો, મસલન ઝકાત ને હુમ્સ, માણસો નથી દેતા કારણ કે સમજે છે કે પોતાના પૈસા છે તો અટકાય છે દેવામાં. પપ્પા મરહુમ કહેતા હતા કે ચેક આપે પણ મૂકે ને, પછી પપ્પાનું હાથ એક બાજુ હોય ને ઓલાનું એક બાજુ હોય, ધ્રુજતું હોય હાથ ઓલું ચેક દેવા માટે, કારણ કે આ જાય છે પૈસા, કારણ કે સમજે છે પોતે માલિક છે. હું આ દાખલો આપ્યો છું પહેલાં, તમે તમારા એકાઉન્ટન્ટને ફોન કરો અને એને કહો કે મારું આ બિઝનેસ એકાઉન્ટ વનમાંથી £10,000 મોકલાવજે આ એકાઉન્ટમાં, તો એ તાત્કાલિક કરી નાખશે. તમે એકાઉન્ટન્ટને પૂછા કરશો કે તને વાંધો ના આવ્યો તો £10,000 મોકલાયો, તો એ શું કહેશે? મારા પૈસા ક્યાં છે? જે માલિક હતો મને ઇન્સ્ટ્રક્ટ કર્યો, હું તો લખી રાખ્યો, મને પેટમાં પાણી ના હાલે, એમાં શું છે મોટું? હવે માલિક તને કહે છે કે આ તું પૈસા તારા ખિસ્સામાં કાઢીને મુસ્તાહિકને આપ, તો તું અટકાય છે કેમ? કારણ કે તું પોતાને માલિક સમજે છે. તકલીફ અહીંયા છે કે તું સમજે આ મારું છે હવે જાય છે ના, એનો અસલ માલિક તને કહે છે કે જે પૈસાનો હું તને એમના ઇન્ચાર્જ કર્યો છે મારું મિલકિયત છે, તું આને અહીંયાથી કાઢીને અહીંયા આપ. માલિક જે છે જ્યારે માણસ સમજે છે કે હું આબ્દ છું ને જે પણ વસ્તુ મારી પાસે છે અતા થઈ આવી છે માલિક પાસેથી, ભલે પછી એ કુદરત હોય, તાકાત હોય, અકલ હોય, સેહત હોય, પૈસો હોય, માલિક યૌમિદ્દીન. હવે જે છે ને અહીંયા સુધી અમે ખુદાવંદ તઆલા, આ ટાઈમ તો બહુ ફાસ્ટ જાય છે, ખુદાવંદ આ એક આયત બીજી પછી ઇન્શાલ્લાહ કાલે ઇન્શાલ્લાહ. તો અહીંયા સુધી પહોંચ્યા તો હવે ગ્રાઉન્ડ સેટ થઈ ગયું છે કે અમે પોતાને સમજાવી લીધા છે કે કોની સામે ઉભાડ્યા છે, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે ક્યાંય જાઓ, તમે કોઈ કહે કે તને કંઈક જરૂર છે, હા આને મળવા જાજે,

પહેલો સવાલ તો પૂછા કરીશ કે આની પાસે આ છે કોણ, મને જાણવું છે કોણ છે, મારો ટાઈમ તો વેસ્ટ નથી કરતો એની પાસે, એમ નહીં કે હું ત્યાં જાઉં ને એની પાસે કંઈ કુદરત નથી બની હેલ્પ કર. એક ફેર તું સમજી જાય કે કોણ છે, પછી તું ચાલુ કર તારે બીજું કામ. હવે આ પહેલી 4-5 વર્ષમાં તું સાબે પોતાને શીખાડે છે કે હું કોની સામે બોલ્યો છું. હવે તારી એક જાતની બૈઅત, તારી એક જાતની એશ્યોરન્સ ખુદા અને તાલા પાસેથી કે જો ઇયાક નાબુદુ વ ઇયાક નસ્તાઈન, એ અલ્લાહ હું સિર્ફ તારું ઇબાદત કરું છું, બીજું કોઈનો હું આબિદ નથી. ઇયાક નાબુદુ વ ઇયાક નસ્તાઈન, નાબુદુ ઇયાક વ નસ્તાઈન ઇયાક હોઈ શકે, કારણ કે અરબ ફારસીમાં નો અરબીકમાં નોર્મલી વર્બ પહેલાં આવે. તમે જોશો કે અરબી ગ્રામર પ્રમાણે જે વર્બ છે એ શરૂમાં આવે અને પછી બીજી બધી વસ્તુ જેની ઓબ્જેક્ટ છે એ પછી આવે, પણ અહીંયા અધવે રાઉન્ડ છે. હું જોઈએ ના આબુદુ ઇયાક ઓ નસ્તાઈન ઇયાક, અહીંયા ખુદાવંદ તાલને ઇયાક ના આબુદુ એટલે ઓનલી યુ. એક જાતિ મહદુદિયત છે, ઓનલી યુ ડુ વી વર્શિપ, એમ નથી કે યુ વી વર્શિપ, ઓનલી યુ વી વર્શિપ. મૌલાની એક હદીસ છે, મન આરફ નફસહુ ફકત આરફ રબ્બા, એના ઘણા જ્યારે તફસીર થયા છે કે અનેક પેજીસ લખાના છે એના પર, કે જે પોતાની પારખી લે છે એ એના રબને ઓળખે છે. એમાં માણસો કહે છે કે તું તારા પોતાની ઓળખ કે જોઈશ, તારા દિલમાં હમદર્દી છે તો સમજ ખુદાની હમદર્દી છે, તો સમજ તારામાં ફોર એક્ઝામ્પલ તાકાત છે, ખુદામાં પણ એક જાતિ તાકાત છે પણ ગ્રેટર. એ એક બહુ સથી અન્ડરસ્ટેન્ડિંગ છે. અસલમાં એનું મિનિંગ એ થાય છે કે તું તારા પોતાની ઓળખ તો તારે ખબર પડશે તું કોની ઈબાદત કરે છે. કારણ કે ઇન્સાન જે છે એક જ વસ્તુની ઈબાદત કરી શકે છે. આ દિલમાં ખુદા અંદર તારે લખે છે, આ છાતીમાં મેં બે દિલ નથી નાખ્યા. તમે જો તમારા પોતાની અંદર જુઓ અને તમે જુઓ કે ના સાચી જોવા જાઓ તો હું તો મારું મકામ, મારું જે છે ઇન્ફ્લુઅન્સ, મારું પૈસો, આ વસ્તુ જે છે એના પર મારું વધારે ધ્યાન છે, એ વસ્તુને હું પરસ છું, એનો પરસ છું, તો પછી તને ખુદા અંદર તારે તું પરસ નથી. મન આરફ નફસહુ ફકદ આરફ રબ્બા, કેવી વસ્તુની તું ઇબાદત કરે છે આ દુનિયામાં, ખુદાવંદ તાલાની કે પછી કોઈ દુનિયાવી વસ્તુને તું ઇબાદત કરે છે, કેવી વસ્તુ એ છે જેના માટે તું સેક્રિફાઈસ કરે, એને તું ઇબાદત કરે છે, રાઈટ? તો આમાં મેં ખુદાવંદ તાલાને કહે છે ઇયાક નાબુદુ, બેશક જે છે હું ખાલી તારી ઇબાદત કરું છું. જો મારામાંથી કંઈ બીજું એક્શન નીકળી આવે તો એ મારી ભૂલ છે, મારો ઈરાદો નથી, મારો અકીદો નથી. ક્યારેક જો હું ગુનાહ કરું તો હું બીજી વસ્તુની ઈબાદત કર્યો છે, તારી માસિયત કર્યો છે, તને ડિસઓબે કર્યો છે, આ વસ્તુને એ મારી ભૂલ છે, મારો અકીદો નથી. મારો અકીદો છે કે હું તારો ઈબાદત કરું છું. વો ઇયાક નસ્તાઈન, અને તારા પર જ મને આશા છે, તારી પાસેથી જ હું મદદ માંગુ છું, કોઈ બીજા પર મારી પાસે કંઈ આશા નથી. ખુદાવંદ તાલા અસબાબ બનાવ્યા છે જેના થ્રુ તમે વસ્તુ મળે, તમે કોઈ એકબીજાને પૂછા કરો, એ ગુનાહ નથી. તમે જઈને ઇમામ નઝરીની બાજુમાં વળીને યા અમીર અલ મોમિનીન ખુદાવંદ તાલા પાસેથી બનો, જ્યાં સુધી તમે સમજો કે ખુદાવંદ તાલાથી જ આવે છે બધી વસ્તુ, કોઈ ઇન્ડિપેન્ડન્ટલી તમે કાંઈ દઈ નથી શકતો તો શિર્ક નથી. પણ તમે સમજો કે ના આની પાસેથી જ મને મળશે, બીજું કોઈ પાસેથી નહીં, અને એ તમે કહેતો હોય કે તને જો જોતું હોય તો તને ગુનાહ કરવું પડશે ને તું કરે, તો પછી તું આ શિર્ક કર્યો છો. કારણ કે તું સમજો છો કે આ તને આપવાનો છે, ખુદાવંદ તાલા જે છે એ દેવાવાળો છે. ઇયાક નાબુદુ ઇયાક નસ્તાઈન. ઇન્શાલ્લાહ ટાઈમ અમે આજે ખતમ થઈ ગયું છે, કાલે પછી પાછું પર કન્ટિન્યુ કરશું ને ઇન્શાલ્લાહ. આ સુર ખુદાવંદ તાલા અમે તૌફીક આપે કે આ નમાઝ આપણે જે છે આપણે સુધારી શકીએ, જેટલું બને દરરોજ કે નમાઝ એવી હોય કે અમે ખુદાવંદ તાલાને પ્રેઝેન્ટ કરે તો માનથી પ્રેઝેન્ટ કરે, એમ નહીં કે એક દિવસ અમે દેખાડવામાં આવે કે તમે આવી જાતી નમાઝ પહેરા તો લઈ જાઓ પાછા, એમાં ના ધ્યાન હતું, ના કોઈ જાતું તમે અન્ડરસ્ટેન્ડિંગ હતું, ના કોઈ જાતું રસ હતું, ના કોઈ જાતું તમારું મન હતું, એવું નમાઝ ના હોય ઇન્શાઅલ્લાહ તઆલા. વા આખિર દુઆવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. અમારા મરહૂમીન માટે એક સૂરત ફાતિહા.

0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته زادتهم إيمانا وعلى ربهم يتوكلون آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد بسم الله اللهم
2: صل على محمد
1: حط رفاكم الصلاة على محمد وعلى محمد આપણો વિષય કોઈથી અજાણ નથી અને ઇન્શાઅલ્લાહ તઆલા આજે સાથે મળીને આપણા સિલસિલા અથવા તો સાંકળની ચોથી કડીને આપણે સાથે મળીને બાંધવાની કોશિશ કરશું. વિષયનું નામ છે વધારવું અને ત્રણ મજલિસો થયા. આપણે બધાએ સાથે મળીને ચર્ચા કરી છે કે જે વધારવાની હું વાત કરી રહ્યો છું એ મારી વાત નથી, બલકે ખુદાની અને આ દીનની એક વાત છે. અને વાત ઉપર મને ચિંતન મનન કરવું થઈ પડશે અને મારે પોતાથી સવાલ કરવો જોશે કે ખુદા જેનો જિક્ર ઉલ્લેખ કુરાન મજીદમાં કરે છે એની અંદર હું છો યા નથી, હું મારા પોતાને એની અંદર સમાવેશ કરી શકું છું કે નહીં. કારણ કે ખુદાવંદ કરીમે અમુક લોકોને ચૂંટીને એની સિફાતોને આપણા સામે બયાન કરી છે. એટલે હર રાત્રિએ આ ત્રણ મજલિસોની અંદર આપણા વિષય માટે કુરાન મજીદની એક આયતનો સહારો લઉં છું. સૂરે અનફાલની બીજી આયત છે, શપિત્ર દ વર્ષે વીત વર્ષે દ આઠમો સૂરો બીજી આયત. એલાન રબ્બુલ ઇઝ્ઝત એવું કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નમલ મુમિનૂન, આના સિવાય બીજા કોઈ ઈમાનદાર નથી, ફકત અને ફકત મોમિનો આ જ છે. ઇન્નમલ મુમિનૂન અલ્લઝીના ઇઝા ઝુકિરલ્લાહ વજલત કુલુબુહુમ, નથી મોમિનીન સિવાય એ લોકો કે એ લોકોના વચમાં અલ્લાહનું ઝિક્ર કરવામાં આવે યા ખુદ પોતે ઝિક્ર અલ્લાહ કરે તો એ લોકોના દિલ જે છે થર થરાવા લાગે છે. વઈઝા તુલિયત અલયહિમ આયાતુ, અને એ લોકોના ઉપર, એ લોકોના વચમાં, એ લોકોના દરમિયાન અલ્લાહની નિશાનીઓની તિલાવત કરવામાં આવે, પેશ કરવામાં આવે, તો એનો નિવેડો એ લોકોની અંદર એ નીકળે છે કે ઝાદતુમ ઈમાનન, આ લોકોના ઈમાનની અંદર વધારો થાય છે. વ અલા રબ્બિહિમ યતવક્કલૂન, અને પોતાના પરવરદિગાર ઉપર ખૂબ અને ખૂબ આ લોકો ભરોસો બાંધે છે, મતલબ તવક્કુલ કરે છે. તો ઈમાનને વધારવા માટે શું કરવું, કેવી રીતે કરવું? તો ઇમામો અને રબીઓ કરીમની પુષ્કળ હદીસો છે. આપણે વિષય માટે એક હદીસનો સહારો લીધો છે કે જ્યાં નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આપણને સમજાવ્યું હતું કે અહીં મુસલમાનો યાદ રાખજો, લાબુદ દલીલ મુમિન મિન અરબાતે અશિયા, મોમિન માટે ચાર વસ્તુ જરૂરી છે. દાબ્બતુન ફારિહા વદારુન વાસિઆ વથિયાબુન જમીલા વસિરાજુન મુનીર. મોમિન માટે ચાર વસ્તુ જરૂરી છે. એક એવી સવારી કે જે તેજ હોય, એક એવું ઘર કે જે વિશાળ હોય, એવા કપડાં મોમિનના હોવા જોઈએ કે જે શોભિતા હોય, જમીલા હોય, અને ત્યારબાદ મોમિન પાસે એક સિરાજ કે એવી દીવડી હોય. મોમિન પાસે આપણી ભાષામાં સમજાવું છું, પેટ્રોમાક્સ યા લેમ્પ ટોર્ચ હોવો જોઈએ. જ્યારે નબીએ કરીમે આ બયાન કર્યું તો કહ્યું, યા રસૂલલ્લાહ, આ બધું અમારા પાસે તો નથી, ફમાયા આ શું વસ્તુ છે? તો નબીએ કરીમે જવાબ આપ્યો અને કહ્યું, ફમદ્દા ફારેહા અકલો. મોમિન માટે ચાર વસ્તુ જરૂરી છે, એમાં એક તેજ સવારી હોવી જોઈએ. એની મોમિનની તેજ સવારી શું છે? એની સમજદારી, એની બુદ્ધિ, એની અક્કલ, એની વિશાળતા અને એની ચતુરાઈ. એની અક્કલ જે છે એના સાથો સાથ ચાલે છે અને એનાથી ને એની જિંદગીને, ઈમાનની જિંદગીને ચલાવે છે. કેમ? કારણ કે આ મોમિનની જરૂરિયાતમાંથી છે. બીજું, વધારું વાસે આ મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ. તો નબીએ કહ્યું હતું મોટું ઘર એટલે શું? હા, ફસબ્રો. ને અજબ છે, અલ્ફાઝ ઉપર થોડું મનન કરીએ. મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ. મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ, નબીએ એમ નથી કહ્યું કે મોમિન પાસે સબ્ર હોવું જોઈએ. શું કહ્યું છે નબીએ? શેક બેઠો છે, શું છે તરજુમો? હા, સબ્ર હુ, એનું સબ્ર, એનું પોતાનું સબ્ર. એમ નહીં કે મોમિન પાસે ફક્ત સબ્ર હો.

હોવું જોઈએ, બલકે મોમિન પાસે પોતાનું સબ્ર હોવું જોઈએ. હવે આ મોકા ઉપર આવી ગયા તો આજે શું હોય વિષય? હા ઉગમતિકાત રહી, આજે ચોથી મજલિસ છે એટલે હા સારા કપડા. તમે બધા એના ઇંતેજારમાં છો, પણ હું મજબૂર છું. તમને ખુશીની વાત સંભળાવું કે આપણી કોમ, ખાસ કરીને આપણા નવજવાનો, અલ્હમ્દુલિલ્લાહ તઆલા કેટલી ધ્યાનપૂર્વક આપણી મજલિસોને સાંભળે છે અને તંતોર કોશિશ મહેનત કરે છે કે અમે કંઈક કરીએ. આ વાત અમારા સુધી પહોંચેલી છે. આ એમઝેદ યાદ છે, નમાઝ જુમામાં સુબોની નમાઝમાં યાદ અપાવ્યું હતું મૌલાના અલી મુર્તુઝા ઝૈદી કે જેમ મજલિસમાં જા

સાંભળે છે અને તંતોર કોશિશ મહેનત કરે છે કે અમે કંઈક કરીએ. આ વાત અમારા સુધી પહોંચેલી છે. આ એમ જે યાદ છે નમાઝ જુમામાં સુબોની નમાઝમાં યાદ અપાવ્યું હતું મૌલાના અલી મુર્તુઝા ઝૈદી કે જેમ મજલિસમાં જાજુ આવશો એમ એમ જવાબદારી વધતી જશે. અને આપણા જવાનીએ સમજી ગયા છે કે હવે હું ગયો તો મજલિસમાં, આ સાંભળ્યું તું, હવે શું કરું? તો ખુશીની વાત એ છે કે મારા પાસે બે સવાલ આવ્યા છે. તમે ઇન્સાફ કરજો કેના ઉપર, બે ઉપર પડી શકું છું. પહેલો સવાલ આવ્યો કારણ કે આપણે સબરની બે મજલિસ પડી, યાદ છે તમને? સબરની વાત બાદ સબર જમીલને આપણે સમજાવ્યું. તો એક નવજવાન કદાચ સામે દીકરો હશે, દીકરી હશે, મને પોતાને નથી ખબર, કારણ કે ઓલું વ્યા વ્યા થઈને સવાલ આવ્યો છે. કદાચ કોઈ આપણી દીકરી હશે, કોઈ આપણો દીકરો હશે નવજવાન, અને મારું ગુમાન એમ થાય છે કે નવજવાન જ હશે, કારણ કે મારા સુધી વાત સવાલ એક નવજવાને પેશ કર્યો. આ એના બોલ છે, મને અહીંયા તૈયાર કરવા હતા, હું કોઈ વરી બી ના જાય. એના બોલ એ છે, મજલિસ સાંભળવા બાદ મુઆ હું જ્યારે પ્લુ અફેર સબ્ર વલ્લા મુઆ જે નારીવ પ્લુ અફેર સબ્ર વલ્લા. દીકરો છે, દીકરી છે, નથી ખબર આ ભાઈ આ બેનને શું તકલીફ હશે. અમુક ગુમાન કરીએ આપણે, પેલો ગુમાન શું થઈ શકે? હા, કઠરાઈ જિંદગીની, તકલીફો જિંદગીની, ઠીક છે, જિંદગીની મુસીબતો, ભલાવો એના ઉપર કંઈક હશે, એની કાંઈક દિલની મુરાદો પૂરી નહીં થતી હોય, ચાહે મારો ભાઈ હોય, અમારી બહેન હોય, અથવા તો શાદી નહીં થતી હોય, છોકરો હશે તેને કોઈ ઊભવા નહીં દેતું હોય, છોકરી હશે તેના કંઈ માગા નહીં આવતા હોય, અલ્લાહ આલમ. નોકરીની જી હા, ઇસ્કોલ બંધ છે, એ આપણ્યા બહુ ઓછા એવા છે કે જેના ભણવાનો બહુ શોખ છે, પણ ચાલો માયનું, હા, ઇસ્કોલ બંધ છે, હું કેમ કરું, મને ભણતરની જરૂર છે, ડિપ્લોમની વાત, કોઈ પણ એની તકલીફ હોય, તો આ કેટલી ખુશીની વાત છે કે એ જ નથી કે મુઆ શરીફ પ્લુ અફેર સબ્ર વલ્લાહ, અરે વલ્લાહ સાથે સલ્લલ્લાહ મુહમ્મદ વાલી મુહમ્મદ. પણ પછી ચોખવટ કરી કે ઇન્શાલ્લાહ શેખ સમજાવો. સવાલ કરવાનો કોર્સ આપણું છે ને, ઈમાનદાર છે, એને એના ઈમાનને વધારવું છે. સાથે સવાલ કર્યો, શેખ કેમ કરીએ જિંદગીમાં એવો મોકો આવી જાય કે સબર થાય જ નહીં, આપણા ભાષામાં કમાય જ નહીં, તો શું કરવું? તો મને કહ્યું જવાબ, આવતી મજલિસમાં આપો ને, એ પ્રમાણે મજલિસને તૈયાર કરશો. તો આપણે મજલિસ તૈયાર કરી. આજે સાંજના એકનો ફોન આવ્યો, એનાથી વળી આગળ એ નવજવાન જ એમ, શેખ હવે અમે સમજી ગયા છે સબર કરવાનું છે, આજે અમને શોભિતા કપડાં સાંભળવા છે. એના શબ્દો છે, જે વે મેસ્ત્રીર, એ છે તમને દેખાડો, હમણાં ફોનમાં દેખાડો, જે વે મેસ્ત્રીર, મને શીખવું છે, મને જાણવું છે. કેટલી ખુશીની વાત છે. હવે તમે ઇન્સાફ કરો, આજે શું પડીએ આપણે અદાલતને? ઇન્સાફ કેને કહેવાય, શું કરવું જોશે? બેનો સમય નથી, આ બેઠો સારો પ્રમુખ, એને કહી દો એક કલાક બે કલાક રહે, હમણાં પડી દો બે, એની મજલિસ શા માટે? એ બહુ જરૂર છે, હા એને જરૂર હશે. એટલે ન્યાયની વાત શું બને કે જેને પહેલે માંગણી કરી હતી એને પહેલે આપણે પૂરી કરે ના, બીજાની આજે જ માંગણી આવી છે, ઓલાની બે ચાર દિવસ મોર આવી ગઈ હતી, તો જેની પહેલી માંગણી આવી હતી એની સાથે મળીને પૂરી કરશો. સવાલ આપણો એ છે કે આપણને આપણા ઈમાનને વધારવું છે, એના માટે નબીએ કરીમે કહ્યું હતું કે મોમિન ફકત ફકત આજ છે, એ ખુદાએ કહ્યું ને, મોમિનને આ વસ્તુની જરૂર છે, મોટું વિશાળ ઘર. પણ આપણા પાસે એવા છે દાખલાઓ કે જે ખમી નથી શકતા જિંદગીની કથણાએ. આને સમજાવવા માટે પેલે એક રસ્તો આપણને અખત્યાર કરવો જોઈએ. કેમ? આપણા તરફથી સવાલ આવ્યો છે તો આપણો મોમિન ભાઈ છે યા બહેન છે, યાને ઈમાનદાર છે, પણ એની વ્યાધિ થાય છે કે હું કેમ મારી જિંદગીમાં આવા મોડ આવે છે, આ મોકાઓ આવે છે, તો હું સબર નથી કરી શકતો. સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ. તો પહેલે આ દીનના કાયદા કાનૂનને આપણે સમજી લઈએ, આ દીનના કાયદા કાનૂનને આપણે સમજી લઈએ કે આ જિંદગી ખુદાવંદે કરીમે એના હેતુઓ, મકસદો, હદફો રાખ્યા છે, ને એના માટે બે ચાર હદીસો નહીં યા તો બે ચાર આયતોને આપણે કે આ દીન આ છે, આના માટે તૈયાર રહેવું જોશે. ગઈ મજલિસમાં, એની પહેલી મજલિસમાં સૂરે બકરાની 155મી આયત પડી હતી,

255. بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَبَشِّرِ الصَّابِرِينَ. અમે જરૂર અને જરૂર તમને બલા એટલે કે પરીક્ષાની અંદર નાખશો. આ ખુદાના કાયદા કાનૂન છે. એટલે જિંદગી પરીક્ષા વગર નહીં ચાલે. આપણે મરોડ થઈ જાય તો અલ્હમ્દુલિલ્લાહ, હવે આપણે આહિસ્તા આહિસ્તા શીખી ગયા છે અલ્હમ્દુલિલ્લાહ. અસર બધી મજલિસોનો છે. મરોડ થાય તો ત્યારે હવે કદાચ આપણે ત્યાં જ હજી દૂર દૂર નથી હજી ફેલાણું. સૂરે યાસીન સિવાય બીજું કંઈક હોય? હા, સૂરે મુલ્ક આપણે પડીએ છીએ ના. કુરાન મજીદનો 67મો સૂરો હોય તો નિશાન 267, એની અંદર પણ ખુદાએ શું કહ્યું? કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલ્લઝી ખલક અલ મૌત વલ હયાત લિયબલુવકુમ અયુકુમ અહસનુ અમલ. મોત અને જિંદગીને પેદા કરવાવાળો એ છે જેથી કરીને તમારી પરીક્ષા લેવામાં આવે કે સારામાં સારું કામ કરીને કોણ આવે છે. તો પરીક્ષા આવશે એમાં ફેર નથી. અમલ કરવાના છે, ખુદાના કાયદા કાનૂનમાંથી છે કે મારે અને તમને કસોટીના મેદાન ઉપર ઉતરવું જોશે. ફક્ત આપણે જ નહીં, બીજા તરફથી પણ. હમણાં બે ચાર મજલિસ પહેલાં આયતને પડી હતી, મને યાદ નથી ગઈ ફેરે પડી હતી કે એની પહેલે પડી હતી, પાછી યાદ અપાવી દઉં કે યહાં પણ ખુદા ભાર દઈને કહે છે. સૂરે આલ ઇમરાનની 186 મેં થવા સંકત વાંચીસ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ લતુબલવન્ના બે અમવાલકુમ વ અન્ફુસિકુમ. જરૂર અને જરૂર તમારા માલની અંદર, તમારા નફસોની અંદર અમે તમારું ઇમ્તિહાન લેશો ને તમારું ઇમ્તિહાન લેવામાં આવશે. તો બધા મામલામાં પહેલે આ સમજી જવાનું છે કે મને જો સબર નથી થતું તો કેમ કરવું, ઈલાજ શું છે. ઈલાજ ગોતવા પહેલા પહેલે આપણે ડાયગ્નોસ્ટિક કરે કે છે શું બીમારી. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો એ પહેલે જાણી લેવું જોશે કે આ દીનની અંદર ખુદાના કાયદા કાનૂનમાં આ પ્રમાણે છે કે પરીક્ષા લેવામાં આવશે બધાય મામલાની અંદર. અને આ બધા એનો પરિણામ કે દૂધનું દૂધ પાણીનું પાણી કરી નાખવું હોય ને તો એક આયત આ બધી આયતોનો નિચોડ થઈ જશે. કઈ? એકને બે આયત, સૂરે અનકબૂતની પહેલી અને બીજી. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વતનફ આયદ અલિફ લામ મીમ અહસબ અન્નાસુ અન યુતરકુ અન યકુલુ આમન્ના વહુમ લા. આયત આવી હતી કે બીજી કંઈક કરી ગઈ હતી? હવે નાખે છે 29:1-2. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અહસન અહસબ અન્નાસુ યુતરકુ યકુલુ આમન્ના વહુમ લા યુફતનુન. શું માણસો એમ સમજી બેઠા છે, એમ ગુમાન લીધા છે કે એમ કહી દે કે અમે ઈમાન લાવ્યા તો પછી આ લોકોને પરીક્ષા આ લોકોની લેવામાં નહીં આવે? નહીં, ઈમાન બાદ પરીક્ષા હોવું જરૂરી છે. હવે ઈલાજ કરવો છે આપણને કે ભાઈ મોમિનનું ઘર વિશાળ મોટું હોય એ છે એનું સબ્ર. આ સબ્રને લાવવું ક્યાંથી? ને દીને ખુદાએ પૈગંબરોએ અહીમા અલે મુસલામે આપણી કેળવણી કઈ રીતે કરેલી છે કે જિંદગીમાં કોઈ એવો કોયડો આવે, કોયડો સમજો, કોયડો, હા કોયડો એટલે પ્રોબ્લેમ, ઠીક છે, હરી વરી બધે ક્યાંનો ક્યાંય કરોડિયો ગોતશે શું ને શું, હા પ્રોબ્લેમ, જિંદગીમાં કોઈ તકલીફ મુશ્કેલ આવે તો આ દીને મને ને તમને એનો ઈલાજ આપ્યો છે જેથી કરીને આપણે મનન કરીએ. પણ આ બધા કાયદા કાનૂન કે આ ખુદાના દીનની અંદર પરીક્ષા આવશે એમાં ફરક નથી. પણ સાથે ખુદાએ આપણે ના ઓલો તમારા ઘરે ઓલું આવે છે બધા ઓલા કાગળિયા આવે કે અમારી આ બધું વેચાય છે કારફૂરના ને ખબર નથી લીધલના ને બધે યાદ નથી ઓશા ને બધું આવે કે પેશોકોલા 10 રૂપિયાનો સોલ્ડ આ છે આ આટલું લેશો આ છે. પછી નીચે નાનકડું અવળી ચોકડી હોય શું કે ને આ ખબર નથી ટેલિવિઝિયન 200 યુરોનો છે પણ ટેલિવિઝિયન સાથે ખબર નથી કાબલ હાશદે મિલ્યો તો આ ભાવ છે. તો ખુદાવંદે કરીમે જ્યારે કહી દીધું કે ઇમ્તિહાન ઇમ્તિહાન પરીક્ષા પરીક્ષા ભલા ભલા મુસીબત મુસીબત તમારું ઇમ્તિહાન લેવામાં આવશે, સાથે ખુદાએ એ પણ સમજાવી દીધું છે, નીચે આસ્ટેરિક્સ નાખી દીધું છે, આ અગર મારા દિલમાં ઉતરી જાય ને તો મારો ઈલાજ આહિસ્તા આહિસ્તા સબર માટે જિંદગીને ચલાવવા માટે શરૂ થઈ જશે. આવી પુષ્કળ આયતો છે, એક કાફી છે.
خداوند کریم سوره بقره 186 میں 286 286 خدای کریم بسم الله الرحمن الرحیم لا یکلف الله نفسا الا وسعها خداوند کریم کوئی نفس اوپر اینی اندر او

પાડવાની તાકાત હોવાનાથી વધારે કોઈની કોઈ તકલીફ નથી નાખતો. કેટલો આદિલ છે! એને ખબર છે કે મારો બંદો આ ઇમ્તિહાનમાં પસાર થઈ શકશે ત્યારે એના ઉપર ઇમ્તિહાન આવે છે. જ્યારે આ બધું હવે સમજાય જાય કે જિંદગી બલા મુસીબત તકલીફ ઇમ્તિહાન પરીક્ષા વગર નથી ચાલી શકે, ને અગર પરીક્ષા આવી પણ તો એનો જવાબની અંદર મારી અંદર ખુદાએ તાકાત નાખી દીધી છે, મારી પરીક્ષા હદથી વધારે નહીં લેવા. આ જ્યારે બધું સમજાય જાય તો હવે સબરનો ઈલાજ કેમ કરવો, સબરને કઈ રીતે લાવવું, કયો તરીકો દીને અખ્તિયાર કર્યો છે. પહેલો ઈલાજ, પહેલે સબરના મકામ મંઝિલતને આપણે સમજીએ. ગયા ફેર આપણે બયાન કર્યું હતું ના, છઠ્ઠા ઇમામ ઇમામે જાફરુ સાદિક અલૈહિસ સલામ, મકામે સબ્ર, સબ્રની મંઝિલત. અગર એક જ બધી કોરીમાન પુષ્કળ આયતો છે, ગયા ફેરે આયતુલ્લાહ તાલીબ નથી આજે છે, મેં જોયું હતું. કેટલી આયત હતી કુરાનમાં સબ્રના બારામાં? 100 માથે આયતો. તો એક એક આયતો કાફી છે કે મારી અંદર મારી જિંદગીમાં આ સબ્રને લાવું. છઠ્ઠા ઇમામે કહ્યું હતું, સબ્ર ઈમાન સાથે દાખલો, સર અને ધડ સાથે છે. માથુંને કાપી નાખો તો આ શરની કાંઈ, શરીરની કોઈ કિંમત નથી. આ જ વાત સબ્રની મંઝિલત ઈમાનની વાત હતી. ખુદાવંદે કરીએ સબ્રની મંઝિલતને એટલા આલા દરજ્જા ઉપર રાખેલી છે કે ખુદાની આ દીનમાં જે ઉત્તમમાં ઉત્તમ ક્રિયા છે એના આજુબાજુ જ, બલકે અજબ થવા જેવું એ છે કે એને પહેલે રાખ્યું છે ને ક્રિયાને બાદમાં. ખુદાએ એલાન કર્યું સૂરે બકરાની 153, ખુદાએ કહ્યું આપણાથી વાત, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અય્યુહલ્લઝીન આમનુ ઇસ્તઈનુ બિસબ્ર વસબર, પહેલે સબર. અય ઈમાન લાવા વાળાઓ, તમે પોતે પોતાની મદદ સબ્રથી ને કરો અને નમાઝથી ને કરો. ઇન્નલ્લાહ મઅ સાબિરીન, બેશક અવશ્ય એમાં શક નથી કે અલ્લાહ અગર સાથ દેવા વાળો છે, કોઈના સાથમાં છે તો એ કોણ છે? સબર કરો. કેમ મારાથી ને સબર ન થાય? માલુમ પડે છે કે મારા અલ્લાહ ઉપરના ભરોસોમાં ક્યાંક ખોટ છે. અગર તને સબર કરવું છે તો આ વાતને સમજી જા કે ખુદાનો સાથ સબર કરવા વાળો સાથમાં છે જ. ખુદા તને સાથ આપશે જિંદગીની જે તકલીફ હોય, ઇસ્કોલની તકલીફ, પહેણવાની તકલીફ, ધંધાની તકલીફ, શરીરની બીમારીની તકલીફ, સમાજની તકલીફ, સગાવાળાની તકલીફ, કોઈ પણ તકલીફ હોય, અગર આ વાતને હું સમજી જાઉં તો મારી અંદર સબરના ફૂલ ઉગવા લાગશે. અગર આ વાતને હું સમજી જાઉં, એક કદમ આગળ, એક સલાત પડું મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એ પણ સમજવું જોશે કે આ સબર જે છે ને એ એમને એમ નથી આવતું. સબર ખુદા તરફની એક અતા છે, એક નહેમત છે, એ બધાને નસીબ નથી થતું. તો તમે કહેશો તો બસ હું એમાં આવી ગયો ને. એટલે ઓલા ભાઈ આ બહેનનો જેનો સવાલ હતો કે મા શરીફ પ્રિય ફેર સબર વલ્લા, એ તો ગયો, એ તો આમાં આવી ગયો. કેમ? કારણ કે ખુદા તરફની અતા છે. ખુદાએ શું કહ્યું છે? હું વિચાર કરું કે આ સબ્ર શું છે, કેમ ખુદા મને ના આપે ને ઓલાને યા ઓલીને આપે. ખુદાવંદે કરીમે આ આતાને બયાન કરેલી છે સૂરે નહલની 127, ખુદાએ કહ્યું કે ને નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, વસ્બિર વમા સબ્રુક ઇલ્લા બિલ્લાહ, સબર કરો નબી, ને તમારું સબ્ર છે ને એ ખુદાથી જ છે. શું તમારું તરજુમો? અંજુર તો નંદુરોસ નો વેન્દ્રા કે અવેક લેદ દલ્લા, વસ્બિર વમા સબ્રુક ઇલ્લા બિલ્લા. આ ખુદાની એક નેમત છે, એક અતા છે, એમને માપી દેશે નહીં. કેમ આપશે? ઓલું પહેલે આપણે બયાન કર્યું એ સમજી જાય ના કે આ દુનિયા દારુલ બલા છે, દારુલ ઇમ્તિહાન છે, તકલીફ છે, મુસીબતો છે. મેં તમને કહ્યું હતું મરહુમ બાપાને યાદ કરી, ગયા મજલિસમાં હતું કે એની પહેલાં હતું, ગયા મજલિસમાં હતું ના, કે મારા બાપા મરહુમ કહેતા હતા, દીકરા ધ્યાન રાખજે જિંદગી આસાન નથી. એક કદમ ઓર આગળ વધીએ, કેવી રીતે કરીએ?

ભાઈ શું કરીએ? આ જવાબ ખાસ જવાબ છે જેણે સવાલ પૂછ્યો હતો, દીકરી હોય કે દીકરો, અને આપણે બધાયને. સબર મેળવવા માટે પાછું કહું છું, કામ ધંધાની તકલીફ, બીમારીની તકલીફ, બાકીની જેટલી તકલીફો દુનિયાની અંદર આવી શકે એમ છે, એ બધી તકલીફોના ઈલાજો માનો એક ઈલાજ ખુદાએ કુરાને આપ્યો છે. મને કોઈએ શીખાડ્યું? આ કોઈ નથી શીખાડ્યું. કેમ? કુરાન અને મૂકી દીધું છે. ખુદાવંદ કરીમ સૂરે બકરાની 250 મે આયત, 250 બીજો અને 250 મે આયત સૂરો. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, આ નબીના સાથ દેવાવાળા છે. શું દુઆ છે આ લોકોની? આ લોકોની દુઆ એટલી ઉત્તમ હતી કે ખુદાએ કુરાનમાં નાઝિમ કરી નાખી. આ જાલુત વજુદના સામે જે હતા, શું હતી દુઆ? રબ્બના અફરિગ અલૈના સબ્રન વસબ્બિત અકદામના. આ જે દુશ્મનોના સામે હતા આ લોકોની એક દુઆ હતી, ખુદાયા અફરિગ અલૈના સબ્રન. શું છે? સિન્યોર દેવેક્સ સુરનુ લંદિગોસ, અફરિગ અમારા માટે મુહૈયા કર, એની વ્યવસ્થા કર, એનો બંદોબસ્ત કર, અમને સબર આપ, સબર આપ, સબર વસબ્બિત અકદામના, અમારા કદમને સાબિત રાખ. નમાઝ પડતા પડતા યાદ આવ્યું, બાકીનું બધું ભૂલાઈ જતા પાછી યાદી અપાવી દઉં છું. કોક તો જવાબ દેશે ને ઇન્શાલ્લાહ. આટલા મજમામાંથી નબીએ કરીમ આપણા સૌથી જાજા પ્રમાણમાં કઈ દુઆ કર, તમે ના બોલજો, મને શ્યોર છે તમને યાદ રહી ગયું હશે. આપણા નબી જ્યારે હાલતે ચાલતે સવારી ઉપર ચડે, ખબર નથી મેદાનમાં જાય, લડાઈમાં જાય, ઈબાદત કરવા જાય, ખાને કાબા તરફ નીકળે, ખબર નથી મસ્જિદે નબવી તરફ નીકળે, જ્યાં પણ જતા હતા હાલતે ચાલતે નબીના મોઢા ઉપર એક જ દુઆ, અને એની ગવાહી કોણ આપે છે? મારી સાથે જીવે છે, સૌથી મને વધારે જે ઓળખે. આજે ઘરે જ નીકળે કાંઈક હતું, બસ ના માનજો. કેમ ઓળખે આપણને? કે જી કે કાંઈ માનતા જ ના હોય આપણે. સૌથી વધારે પોતાના ધણીને ઓળખે કોણ? એની ઘરવાળી. આયશાના બોલ છે, જેટલા વર્ષ નબીનો મેં સાથ નિભાવ્યો છે ઘરની અંદર, મેં નબીના મોઢા ઉપર દરરોજ હર વખતે આ જ દુઆ સાંભળી છે. શું? હા, માશાઅલ્લાહ. યા મુકલ્લિબલ કુલુબ સબ્બિત કલ્બી અલા દીનિક. એ જ વાત ત્યાં સબર કરવા વાળો એ, રબ્બના અફરિગ અલૈના સબ્રન વસબ્બિત અકદામના. એ અમારા પરવરદિગાર, અમારા ઉપર સબ્રનો બારિશ વરસાદ કર, વસબ્બિત અકદામના, અમારા કદમને તું હલબલાવી ના દેજે. તો સબરને મેળવવા માટે દુઆ પણ કરવાની છે. એવો કઈક શું દાખલો આપણું બધે ભોગવશે, દેખ ભૂલ મારે એટલે આ દરરોજ હું હારું જ છું. સબર નથી થતું, કેમ દરરોજ હારે? દુઆ કર, ખુદાએ જર તાકાત દે હારવાની, એ હારી જાય તો આવતી ફેરે મહેનત કરીને પછી હવે ખાટીશ. ઇલાહી આમીન. સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આગળ વધવા માટે આ સબરના દામનને પોતાની અંદર લાવવા માટે અનેક સમજીએ, એક ઓર વસ્તુને સમજીએ કે જી ભાઈ યા બહેન શિકાયત કરે છે. આપણે બધા સાથે મળીને જિંદગીમાં તકલીફ, ઇમ્તિહાન, પરીક્ષા આવવાની છે, એમાં ફરક નથી. કેવી રીતે ખુદાએ સમજાવ્યું? તો ખુદાએ કહ્યું, નમૂનાઓને જો. આપણને આપણા નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ સૂરા કાફ કુરાન મજીદનો 46મો સૂરા હતો, નિશાન 35 કરોડ 60 કરોડ 60. ખુદાએ નબીએ કરીમને કહ્યું, ફસબર કમા સબરા ઉલુલ અઝમ મિનર રસુલ. નબી, અય મારા હબીબ, તમે સબર કરો જે પ્રમાણે મારા ઉલુલ અઝમ પયગંબરો એ સબર કર્યું છે. નબીને પણ કહેવામાં આવે છે કે સબર કરવા માટે તારી જિંદગીમાં અમુક એવા દાખલાઓ હોવા જોઈ કે જેને જોઈ જોઈને તારી જિંદગીની અંદર ઢુકડાઓને, સબરના મીઠાશને તું ગળાથીને ઉતારતો જા. સબર કેટલું હશે કિંમતી?
કે ખુદાએ રસૂલે ખુદાને કહ્યું કે આ કામ જે છે ને

يرى جيرانو كام نتي أولو العظم پیغمبر نو ذریعو چه أولو العظم پیغمبر نو هتیار چه فصبر كما صبر أولو العظم من الرسول آج هر اپنے سمجھائی جائے نا کداچ صبر نتی تھا تو دعا کروانی ضرور چه اپنے بیان کریو ખુદાની દેન છે આ આપણે બયાન કર્યું ખુદા સાથ આપશે સબર કરવાવાળાઓને ખુદાએ કહ્યું આ ઉલુલ અઝમની છે વાત કદાચ એક ઓર વસ્તુ હોય સાદિક આલે મુહમ્મદ ઇમામે જાફર સાદિક અલી સલામ આપનું કથન છે આપે કહ્યું ઇન અલ્લાહ અનઅમા અલા કૌમિન ફલમ યશકુરુ ફસારત અલયહિમ વબાલા ખરેખર અલ્લાહ સુબહાનહુ તઆલા એ કોઈ એક કોમ ઉપર ખૂબ નેમત નાઝિલ કરી પણ આ લોકો મે શુકર ન કર્યો ફસારત અલયહિમ વબાલા આ આપેલી નેમત આ લોકો માટે એક વબાલ ભાર બની ગયો વઇબ્તલા કૌમન બિલ મસાઇબ ફસબરુ અલયહા ફસારત અલયહિમ નઅમા અને અમુક એક કોમને ખુદાએ ઇમ્તિહાનની અંદર કસોટીના મેદાનની અંદર પરીક્ષાના મેદાનની અંદર મુસીબતોથી ને એમની પરીક્ષા લીધી આ લોકો મેં સબ્ર કર્યું તો એ સબરનું ફળ આ લોકોને મળ્યું કે જે મુસીબત આ લોકો મેં વેઠવી હતી એ નેમતમાં બદલાઈ ગઈ મારાથી સબર નથી થતું યા મારી અંદર સબર બાકી નથી રહ્યું એવું તો નથી કે જે મારા પાસે આપેલી નેમત જે છે એની કદર જેટલી મને કરવી જોઈએ એટલી નથી કરતો જ્યારે આપેલી નેમતની હું કદર નથી કરતો તો નાના જેવી તકલીફ આવે એટલે આપણે હાથ ધોઈ લઈએ કે આ તો નહીં ખમાય ખુદાનું એલાન કર્યું છે કે નથી કર્યું આ તો આવડે તમને ઝાકીરભાઈ سورة إبراهيم نسات ميات كتوغز ست خدايك بسم الله الرحمن الرحيم وإذ تأذن ربكم لئن شكرتم لأزيدنكم ولئن كفرتم فإن عذابي لشديد امتحان تشي داخل اليو أولو العظم نقام سي صبر کرو كربلا نتيا برپسي داخل على طور پر આટલી મુસીબતોના પહાડ પડ્યા આંસુ બહાવ્યા પણ શિકાયત નહીં મઝલૂમીને બયાન કરી જેથી કરીને હક જે છે એ લોકોના સામે ખુલ્લું થઈ જાય આપણા ફરજન શું છે દીકરાનું નામ રાયાન મરસ્યો પડ્યો ના ક્યું ન રોએ સજાદ ક્યું ન રોએ સજાદ જનાબે સજ્જાદ અલહી સલામ કેમ ન રોય શું શું મુસીબતો આવેલી છે કરબલાના બનાવ બાદ કેદ થયા પોતાના વતનની અંદર સૈયદ સજ્જાદ કેના પાસે જઈને ખોરખરો કરે કેના પાસે જઈને દિલ ખોલીને વાત કરે કે અમારા ઉપર શું વીત્યું કેદખાનામાંથી નીકળ્યા તો આ 40માના મોકા ઉપર એ રિવાયત મુતાબિક એ સહાબી જલીલુલ કદર નબીનો જે આવ્યો હતો જાબર એને બધું બયાન કર્યું હશે ને પણ વતનમાં કેના પાસે છે દે સજ્જાદ ખરખરો કરે બે વ્યક્તિ મળે છે તારીખની અંદર કે જ્યાં જઈને સૈયદ સજ્જાદ બયાન કરે કે અમો શું અમારા ઉપર શું મુસીબતો આવ્યા છે એક તરફ સૈયદ સજ્જાદના ફુઆ છે કોણ જનાબે અબ્દુલ્લાહ જનાબે ઝૈનબના શૌહર એક બીજી વ્યક્તિ મદીનાની અંદર છે અને એ છે એમના ચાચા મુહમ્મદ હનફિયા અલ્લાહુ આલમ કોણ પહેલે મળ્યું હશે કેના સાથે પહેલે વાત કરી હશે પણ જરૂર અને જરૂર સૈયદ સજ્જાદે દિલની રુદાત બયાન કરવાની શું કઈ રીતે કરેલી છે મારું દિલ કહે છે કે પૂરી કરબલાની શહાદતો જે છે વિસ્તારની સાથે સૈયદ સજ્જાદે બયાન કરી હશે હું કહું છું જી તો સૈયદ સજ્જાદે પહેલી જ બયાન કરી હશે ને તો ત્યાં આંસુનો વરસાદ વરસવા લાગ્યો હશે બની હાશમના શહીદોમાંથી પહેલો શહીદ જનાબે અલી અકબર છે સૈયદ સજ્જાદે જ્યારે શરૂ કર્યું હશે ફુઆ અથવા તો ચચાજાન તમને ખબર છે મારો ખડિયલ જવાન ભાઈ જ્યારે મેદાનમાં ગયો ના અને જ્યારે મારા બાબા એની રુખસતી માટે જતા હતા તો એક મોકો એવો આવ્યો હતો કે મારા

0: બાબાનો મારો નાનો ભાઈ એટલો પ્યાસો હતો કે જ્યારે પાછો આવ્યો ને પાણીનો સવાલ કર્યો ના તો બાબા પાસે પાણી ન હતું. એમની જબાનને મોઢામાં નાખી એને ખેંચી લીધી અને કહ્યું, બાબા તમારી જબાન તો મારાથી વધારે સુખી છે. સૈયદ સજ્જાદે મો સાહેબે અલી અકબર બયાન કર્યા છે, એક મોળ આવ્યો છે. સૈયદ સજ્જાદે કહ્યું હશે, ચચાજાન ફુઆ જ્યારે મારા ભાઈના સીનામાં ભાલો લાગ્યો ના અને મારા ભાઈની શહાદત થઈ ગઈ ના, મારા બાબા એટલા મજબૂર થઈ ગયા હતા, મારા બાબાની તાકાત ચાલી ગઈ હતી. અહી ચચા એ ફૂફા હું શું બયાન કરું, અરે જ્યારે મારા ભાઈ અકબરના લાશાને મારા બાબા ખૈમા તરફ લાવતા હતા ના તો બની હાશમના નાના નાના બચ્ચાઓને કહ્યું, અહી બની હાશમના બચ્ચાઓ હુસૈનની મદદ કરો, જમાનનો લાશો નથી ઉઠી.
1: ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. ماتم حسين.